0: ગાલે કુજોરે તો માં પયા જે ચારે પાસે તો સી ભી આઓ 1850 આલ્બિયન રોડ ઇન રેક્સડેલ 4162131165 ઓ રોકી તો અપની ઇન્શ્યોરન્સ કિસ તો કરવાંદા યાર
1: ઓય કલ્લા મે નહીં અપની કમ્યુનિટી દા હર બંદા ઇન્શ્યોરન્સ એક્સપર્ટ મોના મેંગી જી કોલ કરવાંદે ને
0: વાહ યાર નંબર તા દઈ મોના જી દા
1: હાં જી તુસી ભી નોટ કરો ઇન્શ્યોરન્સ કોઈ ભી હોવે
2: ઇન્શ્યોરન્સ ફોર યુ દી મોના મેંગી જી
1: જેડે લાઈફ ઇન્શ્યોરન્સ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ સુપર વિઝા ઇન્શ્યોરન્સ અતે હર તરહ દી ઇન્શ્યોરન્સ દે લઈ ભરોસેમંદ નામ હે હોણે કોલ કરો 416-509-1509 તે
2: યાદ રખો મોના મેંગી ફ્રોમ ઇન્શ્યોરન્સ ફોર યુ
1: 416-509-1509
2: ઓર વિઝિટ insuranceforyou.ca
3: Kataria Tours and Travels located near 2883 Derry Road East Upper Airport and Derry the intersection upper to see cheap flight tickets de pal de vich Toronto to Delhi Delhi to Amritsar de route options suno chahide ne jan tusi visa services de pal de vich puri family vacation upar jaan di soch rahe ne jithe tanu all inclusive vacation packages bhi milde ne pahunchna va ji Kataria Tours and Travels Airport and Derry the intersection upar call kar sakde ho 905-678-1200 905-678-1200 Kataria Tours and Travels Airport and Derry the intersection over
4: Mitran de junction te
5: ho kede junction te
6: ikka junction Brampton te
4: raat lagiyan mehfilan are
6: bhai mehfilan te roz hi lagdiyan ne ikka junction Brampton te ikka junction Brampton te aao taaza swadla khao te 100% di capacity wale shandar banquet hall vich apniyan khushiyan de jashn manao ikka junction Brampton karde ne catering big or small with live food truck 11 AM to 6 PM all drinks 50% off ikka junction Brampton te call karo 647-429-4040 टिक्का जंक्शन ब्रैम्पटन
7: एक लाइफ है जिसे लव है
8: ये कहते मुझसे सब है
9: अरे एक घर है जिसका ड्रीम है।